0: આપણને સુનનને મિલેલા.
1: રાજ બનાયા રાજિયા, ભાષા થરપી જાન, બિન ભાષા રે ભાયલા, ક્યારો રાજસ્થાન. તો બિલકુલ, કોઈ ભી રાજા એક રાજ્યની સ્થાપના કરી શકે, એક નગર શહેરની સ્થાપના કરી શકે, પણ બિન નગર મેં, બિન સંસ્કૃતિ મેં જીવ ઘાળને રો કામ એક ભાષા કર્યા કરે.
0: બિલકુલ.
1: તો બિલકુલ, આ ભાષા, આ જો ઇન ભાષાની મીઠાસ હૈ, આપણી સંસ્કૃતિ હૈ, આપણે વીરતાપૂર્ણ ઇતિહાસરી છાપ હૈ, એણે આપણે ઇતિહાસને, ગૌરવમય ઇતિહાસને આગે પહોંચાવવા ખાતર, ઓર આપણા જો આવનવાળી પીઢી હૈ બિયા તક આપણો જસ ગૌરવ પહોંચાવવા ખાતર આપણી ઇન ભાષારો ખૂબ ખૂબ માન હૈ. ઓર દૂજી વાત આ ભી હૈ કે જો આપણે વાત કરા હિન્દીરી, હિન્દીરી જો લિપિ હૈ બા દેવનાગરી હૈ, તો ઇન પર એક દુઃખો બતાઉં કે દેવનાગરી અતિ કઠિન, સ્વર વ્યંજન વ્યવહાર, તાતે જગત રે સુગમ હિત, ટોડરમલ મુડિયા કિનો પ્રચાર. કેવળ મતલબ ઓ કે જો હિન્દી રી લિપિ જો હૈ વા દેવનાગરી હૈ, બ્યા હી આપણી જો માયડ ભાષા હૈ, બિની જો લિપિ હૈ વા મુડિયા લિપિ ક્યા કરે. કઈ બાર આ ભી વાત આપા દેખી હૈ કે આપણી ભાષા રી લિપિ કોની, તો નહીં સા આ વાત કોની, આપણી ભાષા રી ભી એક લિપિ હૈ, ઓર બિન લિપિ ને આપા મુડિયા ક્યા કરો. ઓર એક ખાસ જો બદલાવ આપણને દેખણને મળ્યો હૈ 12 મઈ ને સુપ્રીમ કોર્ટ રે તરફ હું આપા એક વાત જાણી હૈ કે આપણી જો પ્રાથમિક સ્તર રી શિક્ષા હૈ, બિર માયને ભલે હી સરકારી યા ગેર સરકારી સ્કૂલ હો, બિર માયને આપણા રાજસ્થાની ભાષા ને શામિલ કરની હિદાયત સરકાર ને મળી હૈ. તો બિલકુલ આપણા કાર્યક્રમ રે માયને એને વાત રી જો જાણકારી હૈ બા આપણી સખ્યા તક, આપણા સુનનારા શ્રોતાઓ તક પહોંચાવણી ખૂબ જરૂરી હતી. તો ચાલો મનાવા એણ ખુશી રો, એણ બઢિયા ખબર રો, એક જો આપને એણ કાર્યક્રમ રે માયને જો આપણે વાત કર્યા હો કે એણ ભાષાને આપણે કિન તરિયાઉં એક ગૌરવમય આગે પીઢી તક પહોંચાવવા ખાતર પ્રયાસ કર શકો, બિન પ્રયાસ રી વાત કર્યા હો, તો બિલકુલ એન ભાષારો જો ગુણજસ હૈ, જો ગૌરવ હૈ, વો કિણુઈ છાનો નહીં હૈ, ઓર એન ખાતર આપણને કોઈ વિશેષ ગુણગાન કરને ભી જરૂરત નહીં હૈ, પર હા આ જો પહેલ હુઈ હૈ બિનનો સન્માન જરૂર હૈ.

0: કરે.
1: બિલકુલ. તો આપ ભી એણ યાત્રા રો બિલકુલ આનંદ ઉઠા શકો, પણ ઓ હે કે થોડી સાવધાની રાખણી ભી જરૂરી હૈ. જો લોક પેદલ ચાલ શકે બ્યાને બિલકુલ પેદલ આ યાત્રા કરની ચાહીજે, અન્યથા આપ જો ભી સુવિધાનો ઉપયોગ કરો ભીણો ભી એના પરિક્રમાને આપ પૂરી કર શકો હો.

રાજસ્થાની લોકગીતા અર લોક ભજનારે ફરમાઈશી કાર્યક્રમ મેં આપરે સાથે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ ઓર મારે સાથે આપરા લિખ્યોડા કાગદ ગાંવ ખોખરા મારવાડ જિલ્લા પાલી સુ કાગદ લિખે હે સોહનદાસ વૈષ્ણવ લક્ષ્મણદાસ યુવરાજ ખુશવંત ભંવરદાસ ઓમ પ્રકાશ કાલુદાસ વિદ્યાદેવી મહિમા ગુંજન અર આણા સગલા ઘરાળ ઓ ઇમેલ આયો હે ગાંવ દુંદાડા સુ ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા ઘરાળા બુડા મલાણી સુ ઓ ઇમેલ આયો હે સુરજારામ બારાસણ અર આણ સાથિયારો ઓ કાગદ આયો હે પટિયાલા પંજાબ સુ મુકેશ બત્રા નીલમ બત્રા નીતિન પલક કરણ ગીતુ નિહારિકા અર વંશ બત્રારો ગાંવ નારવા ઇન્દ્રો કા સુ નરપતલાલ સોની શિવમ અર વૈશાલી ખુડેચા પીપાડ શહેર સુ માને કાગદ લિખે હે હીરાલાલ શ્રીમાળી જગ્યા દેવી શ્રીમાળી સીમા ખુશી વિશાલ મન્નત સુનિલ કિશોર ઓમ પ્રકાશ શ્રીમાળી અર આણો સગળો પરિવાર પાલગઢ રાજસ્થાન સુ ધર્મેન્દ્ર છીપા કપિલ છીપા પૂજા પરિહાર અર આણા સગલા ઘરવાળા ઓ કાગદ આયો હે ગાંવ ગંગાણી સુ જગદીશ ભાટ આલમ પડિયાર ભિયારામ કિશન ચુકી દેવી ઓર કૌશલ્યા ગાંવ ટુંકિયા તહેસીલ સિંધરી બાડમેર સુ કૃષ્ણકુમાર ડાબી ભૂપત ડાબી રાધા ડાબી વિક્રમ અર અર્ચના ડાબીરો ધોરે કનલી ઢાણી ટાપુ સુઈ ઓ કાગદ આયો હે વિષ્ણારામ બાલિયાણ બિદામી દેવી બરવડ પૂજા બાલિયાણ સુનિલ સુરેશ અર સુભાષ બાલિયાણ રો પાંડવનગર દોરીમીના સુ ઇમેલ ભેજ્યો હે દેરામ રામ ગોદારા ઓ કાગદ માણેકને આયો હે ગાંવ ટાપુ તહેસીલ ઓસિયા સુ લિખ્યો હે સંતોકારામ મેઘવંશી પટકુ ધીરુ અશોક ભાટી કુસુમ ભાટી આરતી એલચી બિદકી ભાટી લાખારામ ભાટી દિલીપ પાર્વતી દિવ્યા અર આણા સગળા ઘરાળા ગાંવ ખીંદાસર સુ ઇમેલ ભેજ્યો હે કાનારામ ચૌહાન સુખારામ શ્યામ સુંદર તપસ્યા ચૌહાન અર આણા ઘણા સારા સાથી તો સાથિયા સુણા આપ સબારી પસંદ માતે આ રચના

0: મળ્યા નવલોભા આ જન્મદિને સુધીર રંજન મજુમદાર જીરો એ ત્રિપુરા રે મુખ્યમંત્રી નવલોભા મુખ્યમંત્રી રહ્યા હતા. આરો કાર્યકાલ 5 ફરવરી 1988 લેન 19 ફરવરી 1992 તક.
1: વાહ ભાઈ, ચોખા કામ કર્યા હતા ની મુબારકબાદ હે. હાજર તાજર હે ને બળે હકરા કામ કરી બળે.
0: બળે નવલોભા આ જન્મદિન હે ફગ્ગન સિંહ કુલસ્તે જીરો એ ભારતીય જનતા પાર્ટી રા વરિષ્ઠ રાજનીતિજ્ઞ મધ્ય પ્રદેશ મે ભાજપા ર આદિવાસી ચહેરાઓ મે એક કેવેની બાને રિપ્રેઝન્ટ
1: બન બેસી હે ભાઈ.
0: હા,
1: આપ રે રાજકાજ ભાગીદારી રાખે ભગવાન ની હાજત હાજર રાખે ને ચોખા કામ કરતા રે બળે.
0: અમે નવલો બાપા બાદ કરા પુણ્યતિથિ જીન રી હે બાણે યાદ કરા અનિલ માધવ દવેજી રી એ બી નવલોબા બીજેપી રહી જ.
1: હા, રાજકાજ હે ભાઈ તો નહીં હે જ ક્યાં ફોત હોગા
0: હે કોની નવલોબા.
1: હા તો ફોત હોગા.